અગર એક નાનકડો સવાલ માશરાની અંદર પૂછવામાં આવે કે ઇમામ એટલે શું, ઇમામની શું જવાબદારી હોવી જોઈએ, આપણે આપણી જિંદગીની અંદર ઇમામના શબ્દને ક્યારે ક્યારે ફિકહ નઈ નજરથી અગર જોઈએ તો આપણને કદાચ કદાચ ઇમામે જમાત યાદ આવે. ઇમામે જમાત જે છે એ આગળ આગળ હોય અને એના પાછળ પાછળ લોકો નમાઝોને અદા કરતા હોય, પણ આ કોણ? ઇમામે જમાત. પણ અગર ખુદાને પૂછવામાં આવે કે પરવરદિગાર ઇમામ એટલે શું, ઇમામની જવાબદારી શું છે, તો કુરાન આ નાનકડા સવાલનો જવાબ આપણને આપી દેશે. આજે આપણે આપણા નવમા ઇમામ ઇમામે મોહમ્મદ તકી અલ જવાદ અલહી સલામ ને યાદને તાજા કરવા માટે જમા થયા, એમને પણ આપણે ઇમામ કહીએ છીએ. સવાલ એ કરવા જોયો છે કે ઇમામ એટલે શું, ઇમામની જવાબદારી શું છે, ઇમામનું કામ શું છે. ખુદાનો જવાબ આપશે પછી આપણને ખબર પડશે કે આયા નવમા ઇમામ જેને આપણે ઇમામ કહીએ છીએ એણે ઇમામની જે જવાબદારી હોય એને પૂરી કરી કે ન કરી, ને અગર કરી હોય તો મેં એના ઉપર અમલ કેટલો કર્યો. કારણ કે એ જે જવાબદારી અંજામ આપશે એના પાછળ એવા લોકોની પણ જવાબદારી છે કે જેના સામે ઇમામ પોતાની જવાબદારીને પેશ કરે છે. કુરાન મજીદમાં ઇમામના શબ્દને અનેક વાર વાપરવામાં આવ્યો છે. ઇમામ એટલું જો ને તો મારા હિસાબે 12 ઠેકાણે ઇમામનો શબ્દ આવ્યો છે, ઇમામ. પણ ખુદાએ જ્યારે બધા ઇમામને ભેગા કરી લીધા તો બે એવી કુરાન મજીદની આયત છે કે જ્યાં આપણને આપણા સવાલનો જવાબ મળી જાય. પહેલી આયત છે સૂરે અંબિયા, સૂરે અંબિયાની 73મી આયત એટલે 2237 ચેપ્ટર 21 વર્સ નંબર 73. એલાલે રબુલ ઇઝ્ઝત એ કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વજઅલનાહુમ અઇમ્મતન યહદુના બિઅમ્રિના وأوحينا إليهم فعل الخيرات وإقامة الصلاة وإيتاء الزكاة وكانوا لنا عابدين. એવર લોકોને અમોએ ઇમામ બનાવ્યા, અમારા હુકમથીને આ લોકો હિદાયત કરે છે, અમોએ આ લોકોને વહી કરેલી છે કે સારા કામ કરજો, અમોએ એમને વહી કરેલી છે કે નમાઝને કાયમ કરજો, અમોએ એને વહી કરેલી છે કે તમો ઝકાતને અદા કરજો, અને આ એવા બધા હતા, વકાનુ લના આબિદીન, આ લોકો અમારા પરસ્તીશ કરવાવાળા બંદાઓ હતા, ઇબાદત ગુઝાર બંદાઓ હતા. આ કુરાનની એક આયત. આના જેવી જ લગભગ આયત આયતની અંદર તમે જોયું કે ઇમામની અંદર ક્યાં ગુણ હોવા જોઈએ એ બધા આપણને મળી ગયા. એક, ફેઅલ અલ ખૈરાત, નેકીનું કામ કરવાનું ઇમામને હુકમ દેવામાં આવ્યો છે. બીજું, નમાઝને કાયમ કરવી, એ પણ ઇમામને હુકમ દેવામાં આવ્યો છે. ત્રીજું, ઝકાતને અદા કરવું, એ પણ ઇમામને હુકમ દેવામાં આવ્યો છે. અને ઇમામની અંદર એક ખૂબી હતી કે ઇબાદત ગુઝાર પણ હતા. આ સિફતો જ, પણ આપણું વિષય આ નથી. બીજી કુરાન મજીદની આયત આના જેવી જ છે લગભગ. ખુદા કરીમ સૂરે સજદા, કુરાન મજીદનો કેટલામો સૂરો? 32મો. અને 24મી આયતમાં કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વજઅલના મિનહુમ, ઓમાં હતું વજઅલનાહુમ, આમાં છે વજઅલના મિનહુમ અઇમ્મતન યહદુના બે અમરેના લમ્મા સબરુ વકાનુ બે આયાતેના યુકિનૂન. પાછું ઈજ, એવણમાંથીને અમુએ અમુક લોકોને ઇમામ બનાવ્યા જે અમારા હુકમથી હિદાયત કરે છે. આ લોકો ખૂબ સબર કરવાવાળા હતા, અને ફરી એનું ગુણ એ કહ્યું હતું, વકાનું બે આયાતેના યુકિનૂન, અમારી નિશાનીઓ પર આ લોકો પૂરતું યકીન રાખતા હતા. માલુમ પડ્યું કે ઇમામ જે હોય એ ફેઅલ અલ ખૈરાત, નેકીનું કામ પણ કરતા હોય, ઇમામ જે હોય નમાઝને કાયમ કરતા હોય, ઇમામ જે હોય એ નમાઝને કાયમ કરતા હોય, ઝકાતને અદા કરતા હોય, ઇબાદત કરતા હોય, ખુદાની નિશાની ઉપર યકીન રાખતા હોય, અને સબ્રનું દામન એ લોકોના સાથમાં હોય. આ બે આયતને જમા કરે તો ઇમામની અંદર ઓછામાં ઓછી 6 સિફત તો હોવી જોઈએ. પણ આ બધું આપણો વિષય નથી. ઇમામ કોણ હોય એને ખુદાએ બે આયતમાં એ જ બયાન કર્યું. શું કહ્યું? પહેલે બિસ્મિલ્લાહ રહમાન રહીમ, વજઅલનાહુમ અઇમ્મતન યહદુના બે અમરેના. બીજી આયતમાં વજઅલના મિનહુમ અઇમ્મતન યહદુના બે અમરેના. અમારા બનાવેલા ઇમામ એ હોય છે કે જે અમારા હુકમથીને હિદાયત કરે છે. આપણો જવાબ મળી ગયો.

હકીકી એ હોય કે જે લોકોની હિદાયત કરે. હવે સવાલ કરવા જો કે આપણે નવમા ઇમામ આપણે જાણીએ છીએ ને કે આપણા 12 ઇમામ અલીમુસલામમાંથી ને સૌથી નાનામાં નાની વય આપણા નવમા ઇમામની હિજરી સન 195ની અંદર જન્મ અને આજની તારીખે હિજરી સન 220ની અંદર એમની શહાદત, કુલ મળીને 25 વર્ષ. અરે 25 વર્ષનો ઇન્સાન દુનિયામાં શું કરી શકે, કેટલું લોકોને સમજાવી શકે, તે છતાં આટલી નાની વય 15, 16, 17 વર્ષની ઇમામત, આટલી નાની વયની ઇમામતમાં નવમા ઇમામે એવા ખજાનાઓ આપણા માટે છોડ્યા છે કે એમાંના એકાદ ખજાના ઉપર આપણે હાથ નાખીએ ને તો આપણી મારી તમારી બધાની જિંદગી સુધરી જાય. કેમ? કારણ કે ઇમામ હતા. અને ઇમામનું કામ હતું શું બોલો જી? હિદાયત કરવી. સવાલ એ ઉત્પન્ન થાય છે કે એ ઇમામ થઈને તો ઇન્શાઅલ્લાહ શું પૂરતી રીતે ચોક્કસ એને એનું કામ કર્યું. આયા એનું કામ જે હતું એને મેં અપનાવ્યું, યા કે એ હિદાયત કરતા ગયા પણ એ હિદાયત ઉપર અમલ હું કરતો ગયો કે નહીં, એટલા માટે આ નાની વયની ઉંમરમાં પુષ્કળ કોલ કથન આપણે નવમા ઇમામના છે. અમુક તમારા સામે આજે પેશ કરવા છે. અને ઇમામની જવાબદારીને મારા તમારા નજરની અંદર હોવી જોઈએ કે મારા ઇમામ જે મને કહી રહ્યા છે ને એ આમ શેખ મોઈઝ ગોણે નહીં કે એને પગાર મળે તો મજલિસ આવીને પડી ગયો. એ મોડો થાય તો વળી પ્રમુખ વળી કહે શેખ તું મોડો આવે છે ને મજલિસ અમારી મોડી થાય, લંબા આવે તો વળી કોઈ પ્રમુખ સાહેબને ફોન કરે કે આ મોલવીને હવે કાઢો બહુ લંબા આવે છે. આ ઇમામ શેખ મોઈઝ નથી કે પગાર માટે મજલિસ પડતા હોય, પોતાના આપસવાર માટે મજલિસ પડતા હોય, બોલવાની અંદર પણ ભૂલ કરતા હોય. આ ઇમામ હકીકી ઇમામ છે, એનું કામ છે હિદાયત દેવી, હિદાયત કરવી. હવે હું એને ઇમામ માનું છું, એ તો ચોક્કસ એનું કામ પૂરતું કરશે જ ને કર્યું. આયા મેં કર્યું કે નહીં, એટલે આજે વિષયનું આપણે ટૂંકમાં નામ આપ્યું છે ડિરેક્ટિવ ઉકોસિન્ય. ગુજરાતીની અંદર કહેવાય નિર્દેશ અથવા તો સૂચનાઓ. ઇમામે આપણને સમજાવ્યું તમને કેવી રીતે જિંદગી વિતાવવાની છે. પહેલો કોલ નવમા ઇમામ ઇમામે મોહમ્મદ તકી અલ જવાદ અલી સલામ. એક શબ્દ બોલવો છે પણ એ હવે સમજાવવા માટે કે આજે નમાઝ આપણને આડી નહીં આવે, નમાઝ આડી ના આવી જોઈએ. આજે આડી નહીં આવે કારણ કે 10 વાગત છે તો આજે 3 ને જવા દેજો, જોઈ સમય કેટલો પકડું છું. એક સલાત પડો મોહમ્મદ દિવાળી મોહમ્મદ પર. પહેલો કોલ ત્યાંથી શરૂ કરું જે આપણા બધાની જરૂરિયાતમાંથી છે. નવમા ઇમામે કહ્યું છે ગિનાઉલ મુમિન ગિનાહુ અનિનાસ, ગિનાઉલ મુમિન ગિનાહુ અનિનાસ. મોમિનની તવંગરી, તમને સવાલ પૂછવો, બધે મહેમાન બહુ જાજા એવા છે, એ બધે મહેમાનને આપણે સામિલ કરીએ. એક તો જોયું માથું નમાવી લીધું છે, આપણો દીકરો છે મોહમ્મદ સાદિક. પૈસાવાળું થવું ગમે તને દીકરા? સાદિક આટલા ફેરા દુબઈના બધે કેના માટે? પૈસા માટે ના. તવંગર થવું બધાને પસંદ, મને તમને બધાને, કોઈને એમ ના હોય કે હું સવારથી સાંજ સુસવો ખાઉં. પણ નવમા ઇમામે કીધું છે ડિરેક્ટિવ કોન્સિન, સૂચનાઓ, નિર્દેશો, આપણી ભાષામાં નસીહતો, કે મોમિનની તવંગરી, મોમિનનું પૈસાવાળું હોવું કઈ નિશાની છે એની? કયું ગિનાઉલ મુમિન ગિનાહુ અનિનાસ. ફ્રેન્ચીમાં તરજુમો કરી દઉં પછી આગળ જઈએ. લા રિશેસ દુ ક્રોયન્ટ એ સોન ઇન્ડેપેન્ડન્સ વિઝાવી દેઝ ઓત્ર. લા રિશેસ દુ ક્રોયન્ટ એ સોન ઇન્ડેપેન્ડન્સ વિઝાવી દેઝ ઓત્ર. ગિનાઉલ મુમિન, શેખના બરાબર તરજુમો, કંઈ ભૂલ થાય તો બોલજો. ગિનાઉલ મુમિન ગિનાહુ અનિનાસ, મોમિનનું તવંગર હોવું, મોમિનની તવંગરી એમાં સમાયેલી છે કે મોમિન આપણી ભાષામાં બોલીએ ક્યારે હાથ લાંબો ના કરે. એનો મતલબ એ નહીં કે આપણે થોડી ગઈ આમ મદદ માગતા હોય છે ના કરીએ. હાથ લાંબો કરવો એટલે પોતાના કપડાં, પોતાની ઇજ્જતને વેચવી, એ વાત થઈ રહી છે કે મોમિન જે હોય છે એની તવંગરી એમાં છે. મારો તરજુમો કરું છું કે એ કોઈના સામે હાથને લાંબો નથી કરતો, એની તવંગરી એની અંદર છે, એની અંદર એ પોતાની ઇજ્જતને સાચવી લે છે. બધાને પૈસાવાળું હોવું પસંદ છે. ઓ મરી ગયા સલવાલા મોહમ્મદ વાળી મોહમ્મદ. ના ના ના કંઈ વાંધો, અવાજ કરે એટલે નીકળી જવાનું. મોમિનની તવંગરી કેમાં છે?

غناه عن الناس بيجا کوئی اني ضرورت نہ ہوئے بے شک اپنے ایک بیجا نی مدد کریے ما کوئی پر جاتنو مشکلی نتھی پر پوتا نی عزت نے ویچوی تم نے خبر چھے کیاں سودی رسول قریبے قرآن مجید نی آیا تو ہمنا پر سو اپنے چلو پڑیے یہاں تینے بے آوی گیا مری گیا صلو علی محمد وعلی محمد બે છોકરીઓ હોય ને મુશ્કેલી છે બે છોકરીઓ મને દાદા બોલાવે છે તો હમણાં મારો અવાજ સાંભળીને કઈ રોવા ના માંડે પહેલી આયત કુરાને મજીદની સૂરે નિશાની 32મી આયત નમાઝ જુમામાં તમને યાદ અપાવ્યું હતું આપણને ખુદાએ કહ્યું છે વલા તતમન્નુ મા ફદલલ્લાહુ બિહી બઅદુકુમ અલા બઅદ લિરિજાલ નસીબુ મિમ્મા ઇક્તસબુ વલિનિસાઇ નસીબુ મિમ્મા ઇક્તસબના વસઅલુલ્લાહ મિન ફદલિહ અય મુસલમાનો ખુદાવંદ કરીમે તમારી અંદર તમારા કરતાં જેના ઉપર વધારે ફઝલ કરમ કર્યો છે વધારે તમારા કરતાં આપ્યું છે એની તમન્ના ના કરો આપણી ભાષામાં એમાં જીવ ના નાખો શું તરજુમો કુંવાતે છે હા સંત ને કુંવાતે પા મર્દોને જે મળે છે એ લોકોના નસીબનું છે ઔરતોને જે મળે છે એ લોકોના નસીબનું છે એક કામ કરો વસઅલુલ્લાહ મિન ફદલે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે વિચાર માંગણી કરો એના ફઝલો કરમથી નહીં તમને આપશે ઇન્નલ્લાહ કાના બિકુલ્લે શૈઇન અલીમા એ જાણે છે કે એને કેટલું દેવું ને કેટલું ન દેવું તને જેટલું આપ્યું છે એને ખબર છે કે આને આનાથી વધારે આપ્યું ના તો આ ડૂબી જશે ને ઘણાને એટલું પુષ્કળ આપ્યું છે કહ્યું આને આપવા જેવું છે કારણ કે એનું દિલ મોટું છે એક સલાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર તો પહેલો નિર્દોષ નિર્દેશ સૂચના નવમા ઇમામની જિંદગી આપણે બધા મોમિન છે કે ખુદાના બંદા તારા હાથને કોઈ સામે લંબાવજે ના તારી ઇજ્જતને વેચજે ના એની અંદર તારી તવંગરી છે આ પહેલી આયત હતી બીજી આયત પડી દઉં એ પણ નમાઝ જુમામાં યાદ આવે સૂરે હિજરની 88મી આયત આ કેને આપણાથી વાત નહીં આયત આવી પણ ગઈ હસન શબાશ નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ વલા તમુદ્દન આઈનૈક ઇલા મા મત્તઅન બિહી અઝવાજન મિનહુમ અયમર નબી આ તારા આસપાસમાં જે મુસલમાન નથી બધે આ લોકોને જે આપ્યું છે ને અમે એમાં નજર ના નાખજે એ અમોએ આ લોકોને આપ્યું છે નવમાઈમાં અમે શું કહ્યું મોમિનની તવંગરી એમાં છે કે એને બીજા કોઈથી નહીં બેનિયાઝ હોય છે એ બીજાની કમાણી આ બીજા પાસે જે છે એમાં નજર નથી નાખતો એને ખુદાએ જે આપેલું છે ને આ હદીસની આયતની અંદર હું સમજાવું છું એને ખુદાએ જે આપેલું છે ને એના ઉપર શાંતિ અને સંતોષ માને છે આ વિષય શરૂ થઈ ગયું આ વિષય ઉપર ઘણી વાતો આપણે કરી શકીએ પણ થઈ ગઈ 16 મિનિટ ઘણું તૈયાર કર્યું છે મને બે મિનિટ તમે બે સલવાત પણ હું વિચારું કે વધારે નહીં પડાય કયો મસલો તમારા સામે પેશ કરો હસન સલવાલા મોહમ્મદ વાલી મોહમ્મદ આ પહેલું નિર્દેશ ઘણા તૈયાર કર્યા છે મેં થઈ ગયા 17 મિનિટ થઈ ગઈ એકની મને એમ થાય છે પાછી યાદી અપાવી દઉં આને દરરોજ પણ હું યાદ કરું ને તોય ઓછું છે ને કોઈ કહે અહીંયા બધે શેખ હોય એને આ લોકોને બહુ યાદ આવે કે આ તો તે પડી લીધું છે શેખ પણ ખુદાએ એ જ પ્રમાણે ઘણી આયતોને અવારનવાર કરી છે કેમ બંદાને યાદીની જરૂર છે તમારી પહેલાં મને પોતાને તો ઘણી છે નસીહતો નવમા ઇમામની મને એમ થાય છે આ પડું કારણ કે સાથે પાંચમા ઇમામની બીજી આ પહેલા ઇમામની અમુક હદીસોને બયાન કરવી છે નવમા ઇમામ ઇમામે મોહમ્મદ તકી અલ જવાદ અલૈહિસ્સલામ ગઈકાલ જ્યારે મજલિસ તૈયાર કરતો હતો તો અચંબ પામી ગયો કે આ હદીસ અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામથી પણ છે ને નવમા ઇમામથી છે અને બીજા ઇમામોથીને મેં ક્યાંય ને વાંચી છે ને સાંભળી છે સાંભળી તો ના કારણ કે હું હતો ને ઇમામના જમાનામાં પણ ક્યાંય કિતાબની અંદર મેં નથી વાંચી
કે કોઈ બીજા ઇમામથી આ જ વાત આવી હોય સિવાય નવ મહિમા.

আহাদিস যে আমরা পড়িস ইনশাআল্লাহ ই নৌমা ইমামটি পড়ছে, আর এনি পেলা মৌলাই কায়নাত আলী ইবনে আবি তালিব আলাইহিস সালাম বা তো মৌলাই কায়নাতে কয়ু অথ নৌমা ইমামে কয়ু બંને દાદાને ફરઝંદ બંને આ વાતને બયાન કરેલી છે. કયું લઉં સકત અલ જાહિલ લમખ્તલફન નાસ, અગર જાહિલ માણસ ચૂપ રહેતા શીખી જાય. બીજો તરજુમો કરું છું, તમે જોયું, તમને હસવું આવ્યું ને કે આજે જરૂર એને પડીએ આપણે. બીજું ઘણું છે, તમને ખબર પડે. ગઈકાલે એક આપણા મોમિનભાઈ હતા એ મજલિસમાં, પણ આજે આવ્યા નથી. ગઈકાલે આપણે અરબ હઝરાતને ત્યાં મજલિસ પડવા ગયા, તો મને બહુ મહેનત કરવી નથી પડી. ગઈકાલે એક મજલિસમાં પડાવી ફ્રેન્ચીમાં, અહીંયા આવીને પાછી પડી નાખી મેં. પણ મુદ્દાની વાત તો ઘણી છે મજલિસ તૈયાર, પણ આપણા સમયને મદ્દેનજર રાખીએ ને તમે પણ ખુશ, હું પણ ખુશ. પણ આ હમણાં પડી છે એમાં તમે ખુશ નહીં થાઓ. પણ શું કરું, વાત મારી નથી. નવમા ઇમામને મૌલાએ કાયનાતે કહી છે, એની પુષ્કળ મને ને તમને ધ્યાન રાખવાની છે, ચેતીને ચાલવાનું છે. અવારનવાર બયાન કરવાથી ને આપણને આપણી જિંદગીની અંદર કામ આવશે. તો મૌલાએ કાયનાત અને નવમા ઇમામ અલેહમ સલામે કહ્યું, લઉ સકત અલ જાહિલ લમખ્તલફ નાસ, અગર જાહિલ માણસ ચૂપ રહેતા શીખી જાય તો માણસોના વચમાં કાંઈ મતભેદ ના થાય. એટલે મતભેદ ત્યારે જ થાય છે કે જ્યારે, મારી ભાષામાં બોલું છું, મારા જેવો જાહિલ પોતાનું જ હાંકતો હોય તો સામાવાળો એના મતમાં ક્યાંથી આવે? કારણ કે એનું જ હાંકતો હોય, હોય જાહિલ, ખાલી ખોકું, ખાલી ડબ્બો મારા જેવો, પણ વાતો એટલી મોટી મોટી કરે કે આપણને એમ લાગે કે આના જેવો આલિમ કોઈ નથી. અગર જાહિલ માણસ ચૂપ રહેતા શીખી જાય તો ચૂપ કેનાથી રહેવાય ભાઈ? કાંઈ છે બટન દાબવાનું? હજી કેનાથી ચૂપ રહેવાય? ચૂપ રહેવું હોય તો કેમ કરો? તમે ચૂપ રહેવું હોય તો શેક કેમ થાય? ચૂપ રહેવું શું કરવું જોઈએ બોલો. હા ના, આવરી અબાજ સૂચના આપું, બધેથી ભાગતા ફરવું. હા એ કદાચ હોય, ઠીક છે, ચૂપ રહેવું, બધેથી ભાગતા ફરવું. તો ઓલાએ કીધું હાથ રાખી દેવો મોઢામાં, તો પછી શ્વાસ ના લેવાય. આ મુનરભાઈ કીધું ને એ સાચું ને સહી, કે સબાનને સાંચવવી, મોઢાને બંધ રાખવું, જેટલી જરૂર હોય એટલી આ જીભને વાપરવી. આ જીભનો જે હક છે, જીભનો જે વપરાશ છે એટલો કરવો. અગર જાહિલ માણસ ચૂપ રહેતા શીખી જાય તો કોમની અંદર, માશરાની અંદર, જમાતની અંદર ક્યાંય પણ મતભેદ અને ઝઘડાઓ ન થાય, બધું શાંતિ શાંતિ શાંતિની સાથે જિંદગી આગળ વધે. આ જબાન કેટલી ખતરનાક છે, મજલિસોમાં સાંભળ્યું છે ને, પણ વિષય છે એટલે યાદી. પાંચ હદીસ પડવી છે કેની, મૌલા તું પૂરી કર જવે. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ, પહેલી પરસો આપણે મૌલાએ કાયનાત કહ મા મિન શયઇન અહક્કુ બિતુલ સિજને મિન અલ-લિસાન. કરશો તરજુમો શેખ? કરો જેમ સરખું આવે કરો. ઓકે, પરપેટ્યુટી ક્યાં? પ્રિઝોમાં ના, એ બહુ મુહિમ હોય. દુનિયાની કોઈ એવી મખલુક નથી, મૌલાએ કાયનાત કહ્યું, જે સૌથી વધારે લાંબામાં લાંબી કેદની હકદાર છે. જવાન જેને આ પરપેટ્યુટી આ પ્રિઝોમાં નાખી દેવાની છે, સૌથી પહેલે જેનો હક થાય છે કોણ? યા જવાન. એટલે મોઢામાં એને બંધ રાખવાની છે, મોઢામાં એને સાંચવવાની છે, ચૂપ રહેતા મને શીખવાનું છે. કારણ કે જ્યારે જાહિલ ચૂપ રહેતા નથી રહેતો, મતભેદ ફરતા રહે છે સમાજની અંદર. આ એક હદીસ. બીજી તરજુમો તમે જ કરજો શેખ. મૌલાએ કાયનાતે બીજી હદીસની અંદર કહ્યું, ઇન્નલ લિસાન કલબુન અકૂર ઇન ખલ્લૈત અન્હુ અકાર. એનો તરજુમો પાછો સુધારો, લા લોંગ એ કોમ અન શિયાં એનરાજે. આ જબાન એક એવો કૂતરો છે કે જે તમને કાટશે. આપણે મુરુણામાં મુતસે શું બોલે, કૂતરો કઈડી જાય એમ બોલતા હતા આપણે. કૂતરો બટકું ભરે, આ બટકું ભરે. આ જબાન એક એવો કૂતરો

0: છે કે જે બટકું ભરશે, જો એને તમે ના સાંચવ્યું તો તમને પણ બટકું ભરી લેશે. બે હાદીસ. ત્રીજી શેખ તરજુમો, હજી સુધી બે સરખા નથી થયા, આ ત્રીજો હવે સરખો થવો જોઈએ. મૌલાએ કાયનાતે કહ્યું, એ અલમો ان هذا اللسان سبع اقور ان خلي عنه اقر. વાહ વાહ વાહ, સલવાત પડો તરજુમા માટે. અસત શબાશ. જાણી લ્યો કે આ જબાન એક એવું જંગલી જાનવર છે કે જે તમને કઈડી જશે, તમને બટકું ભરશે. અગર તમો એનાથી ને સરને ફરાવી લીધું, ઇન ખોલે આનહુ અથવા ઇન ખલ્લઈ તાનહુ અકર, એ તમને કઈડી જશે, તમને બટકું ભરશે. આ જબાન એક જંગલી જાનવર છે. જંગલી જાનવર, જંગલી જાનવર એટલે કોઈના કાબુમાં ના આવે, એટલે તેનું નામ જંગલી હોય. ચોથું, احذروا هذا اللسان فانه سهم مخطئ. કે મોક્ષ સિબલા. ચેતીને રેજો આ જબાનથી ને. આ જીભ એક એવું તીર છે કે જે હંમેશા નિશાના ઉપર નથી લાગતું. આ તીર બહુ અવારનવાર ગલત જગા ઉપર લાગે છે. ફેત અટેન્શન, ધ્યાન રાખજો આ જીભની. પાંચમું, કમ મિન દમિન સફકહુ ફમ. દુનિયાની અંદર કેટલું ખૂન રેડવામાં આવ્યું છે જેનું કારણ છરા ને તલવાર ને બંદૂક નહીં, આ જબાન છે. નવમા ઇમામના કોસીન નિર્દેશ, સૂચના, અગર જાહિલ માણસ ચૂપ રહેતા શીખી જાય તો દુનિયાની અંદર મતભેદ ન રહે. 25 મિનિટ. એક ત્રીજી પડું. સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. નહીં, ઇમામ અલી સલામે કહ્યું, કૈફ યદીઉ મનિલ્લાહુ કાફિલુ وكيف ينجو من الله طالبه. થશે તરજુમો, પાછું પડું છું, આસ્તે આસ્તે પડું. كيف يضيع من الله كافله وكيف ينجو من الله طالبه.
1: comment pourrait se perdre la personne dont Allah est son protecteur.
0: વાહ વાહ વાહ વાહ વાહ વાહ, બીજી સલવાત. અસંત શબાશ. અહસન અહસન, જીતે રહો.
1: આહ
0: વાહ, ધ્યાનપૂર્વક. મજલિસ ખતમ થાય છે, 26 મિનિટ. બધું ભૂલાય જાય, હું એમ કહું છું, બધું ભૂલાય જાય. આ યાદ રાખીએ આપણે બધાએ, કૈફ યદીઉ મનિલ્લાહુ કાફિલુ, કેવી રીતે બની શકે કે જેનો ખુદા રખેવાળ હોય, જેનો ખુદા મદદગાર હોય, જેનો ખુદા બચાવવા વાળો હોય, જેનો ખુદા સુરક્ષા કરવા વાળો હોય, જેનો ખુદા હિફાજત કરવા વાળો હોય, એ બની જ ન શકે કે એ બંદો ખોવાઈ જાય. કૈફ યદીઉ મનિલ્લાહુ કાફિલુ. તમને ખબર છે કફાલત, દુબઈના, હા દુબઈ, એ બોલાવડે તને મોહમ્મદ સાદિક. મોહમ્મદ સાદિક ને આનું નામ ઓલું બોલ, મન થાય છે બોલવાનું, પણ કેમ બોલે કે બોલું, બોલો. કફાલત એટલે શું? દુબઈ એટલી ફેર જાસ કફીલ ને કફાલત ને, હે ગારં, હે દુબઈમાં બહુ બોલાય. આ મારો કફીલ ઓલો છે, મારો કફીલ ઓલો છે. કૈફ યદીઉ મનિલ્લાહુ કાફિલુ. બીજો કફીલ નો બોલ ક્યાં વપરાય શેખ? શાબાશ. નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ, انا وكافل اليتيم كهاتين في الجنه. نبي كريم صلى الله عليه وسلم કહ્યો, હું અને યતીમ નો ખ્યાલ રાખવા વાળો આ પ્રમાણે જન્નત માં હશો, જે પ્રમાણે આ બે આંગળી છે, એટલે પાડોશમાં, સાથમાં, આપસમાં સાથે હશો જન્નતમાં, જે યતીમ નો કે ઈ જ શબ્દ કા

أفلة، أي نو ما إمامي كيو كيف يديع من الله كافلو. અરે એ બંદો કેમ ખોવાઈ જાય જેનો ખ્યાલ રાખવા વાળો ખુદા હોય. આટલો ભરોસો મને મારા ખુદા ઉપર છે, મને છે કે મારો ખુદા રખેવાળ છે. પણ હદીસ પૂરી નથી થઈ. વકૈફ યંજુ મનિલ્લાહુ તાલિબુ, અરે છુટકારો કેમ હાસિલ કરશે એ ખુદાનો બંદો, બચી કેમ શકશે જે આપણે, મારો તરજો, જેનો પીછો ખુદા કરશે. આપણે પીછો ઓમાં વપરાય કે મારો પીછો નથી.

પંચાત કરી કરીને મારા પાછળ જ પડ્યો છે. આ ખુદાએ કંઈ શેખ મુઈઝ નથી કે કોઈના પાછળ જ પડે, એ ખુદા છે. શબ્દ વાપર્યો છે તાલેબો. અરે એ નજાત કઈ રીતે પામી શકશે જેને ખુદાની રાહમાં ખુદાની જાત સામે જવાબ દેવાના છે, એ તાલિબ છે. તમારાથી મારાથી તમારાથી ને જવાબ ચાશે. એનો જવાબ દેવા વાળો જેનો ખુદા સામે જવાબ દેવાનો હોય એ બચી કેમ શકે? એટલે મેં ગઈકાલે પણ પડ્યું હતું અને મજલિસ ખતમ. એક સવાલનો જવાબ અગર આપણા પાસે હોય ને, કુરાનમાં પુષ્કળ સવાલો આપણાથી ને ખુદાએ કર્યા છે. દાદા સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક સવાલનો જવાબ આપણે આપી શકીએ હું આપણે બધાએ, તો આજે નિર્દેશ નવમાં ઇમામ અલી સલામે આપ્યો ને પૂરું થઈ જાય. ખુદાને કરીમે એક સવાલ કુરાનમાં કર્યો છે, સૂરે ઝુમરની 36મી આયત 33. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલૈસલ્લાહુ બિકાફિન અબ્દા. શું ખુદાવંદ કરીમ પોતાના બંદા માટે કાફી નથી? નથી ખુદા કાફી? આ નવમાં ઇમામના આપણને ઉપદેશ, ઉપદેશ એટલે હપેલ, નિર્દેશ એટલે ડિરેક્ટિવ, સૂચના એટલે કોન્સિન્ય, કે આપણી જિંદગી સુધરી જાય ઇમામનું કામ હતું હિદાયત કરવું. હું એમ કહું છું આ ત્રણ હદીસ જે પડી ને તો આપણી જિંદગીનો બેડો પાર થઈ જાય. આ ત્રણ ઉપર હું અમલ કરી લઉં તો શા માટે નવમાં ઇમામને આટલી નાની ઉંમરમાં ઝેર દેવામાં આવ્યું? આજ સુનેરી મોતી બોલના કારણે કે હાકીમ બાદશાહે જ્યારે જોયું કે આ નાની વયનો આવો નવજવાન, 20-25 વર્ષનો નવજવાન મારી ખુરશીને હલાવી રહ્યો છે, માણસોના દિલો દિમાગને પોતાના ગુલામ કરી રહ્યો છે, એની વાતો માણસોના દિલમાં ઉતરી રહી છે, એટલા માટે નિર્ણય લેવામાં આવ્યો કે આને ખતમ કરવામાં આવે. આપણા પાસે બે રિવાયત છે. એક દૂરથીને અજનબીને બોલાવીને નવમાં ઇમામને ઝેર દેવામાં આવ્યું હતું, અને બીજી રિવાયતની અંદર છે નવમાં ઇમામના ઘરમાં પોતાની ઘરવાળી ઉમ્મુલ ફઝલ બાદશાહની દીકરી, એના એવડે એના પ્રતાપે નવમાં ઇમામને ઝેર દેવામાં આવ્યું. ખૂબ નવમાં ઇમામ આ ઝેરના તડપથી ને આ દુનિયાથી ને રુખસત થઈ ગયા. પણ તારીખ બયાન કરે છે કે આજ જેવી જ્યારે તારીખ આવી હતી ને, તો મદીનાની અંદર એક દીવાર ઉપર ટેક લગાવીને એક નાનો બાળક રડી રહ્યો છે. તમને અંદાજો છે આ કોણ છે? અમારા તમારા 10મા ઇમામ છે, ઇમામ અલી નકી અલી સલામ છે, રડી રહ્યા છે. કોઈ કોઈ આવીને પૂછ્યું, ફરઝંદે રસૂલ, આ દીવારમાં ટેક લગાવીને ટેકો લગાવીને શા માટે રડો છો? કહ્યું દિલની અંદર રંજ છે, દિલની અંદર એવો અહેસાસ થઈ રહ્યો છે કે હું યતીમ થઈ ગયો છે, એવું લાગે છે કે મારા બાબા મારાથી ને જુદા થઈ ગયા. અઝાદારો આ ઇમામ છે. હું 10મા ઇમામને કહીશ, મૌલા તમને ફક્ત ઇલહામ જેવું થયું ના, તમને એમ અહેસાસ થવા લાગ્યો ના કે તમે યતીમ થઈ ગયા છો, યતીમીના દાગ નીચે ચાલ્યા ગયા, બાપનો સાયો તમારા સર ઉપરથી ઉઠી ગયો, એટલું જ? પણ હા, એ કરબલામાં નાની નાની ઔલાદને હું જોઉં છું કે જેના સામે પોતાના બાબાઓને કતલ કરવામાં આવ્યા છે, અરે હદ તો એ છે કે એમના લાશાઓને પામાલ કરવામાં આવ્યા છે. સૌથી ને ઉમદામાં ઉમદા નમૂનો અગર કોઈ છે તો મારા તમારા મઝલૂમ આકા ઇમામ હુસૈન છે. આશોરના દિવસનો બનાવ બયાન કરું છું. તારીખની અંદર છે કે જ્યારે આખરે રુખસત માટે ઇમામ હુસૈનના ચોથા ઇમામના ખૈમામાં આવ્યા છે, તો તારીખ બયાન કરે છે, ચોથા ઇમામ બાદમાં બયાન કર્યું કે આશુરના દિવસે જ્યારે મારા બાબા મારા સામે આવ્યા હતા તો મેં જોયું એક એવો ચહેરો આવ્યો છે જેનો પૂરો ચહેરો ખૂનથી આલુદ છે. મારી ફૂફી પણ સાથે આવેલા હતા, એટલા માટે મેં ફૂફી અમ્માને પૂછ્યું. મેં કહ્યું, ફૂફી અમ્મા, આ તમારા સાથે જે આવ્યા છે કોણ છે? એમનો ચહેરો પૂરો ખૂનથી રંગીન છે. તો મને ફૂફી અમ્માએ જવાબ આવ્યો, કહ્યું, બેટા સજ્જાદ, તમે ન ઓળખ્યા, એ તમારા બાબા ઇમામે હુસૈન છે. અઝાદારો, આ એક ફરઝંદ છે કે જે બાપની આવી હાલત જોઈ રહ્યો છે. પણ આટલું જ જોયું છે સૈયદ સજ્જાદે? નહીં. ત્યાંથી ને રુખસત થયા,
અરબાબે મિંબરથી તમે સાંભળો છો મારા તમારા મૌલા મેદાને જંગની અંદર ગયા.

0: બહેન થી રુખસત થયા, દીકરાથી રુખસત થયા. એક સમય આવ્યો કે જ્યારે ઝલઝલા જેવું મહેસૂસ થયું તો જનાબે જઈને પાછા સજ્જાદના ખૈમામાં આવ્યા અને કહ્યું, બેટા સજ્જાદ, હું નજર કરી રહ્યો છું, મને મારા માચાયા હુસૈન દેખાવમાં નથી આવતા. અઝાદારો, જનાબે ઝૈનબ જ્યારે ખૈમાની અંદર આવ્યા છે, ઇમામે સજ્જાદને કહ્યું, ફૂપી અમ્મા, મને મારી લાકડીનો ટેકોનો સહારો આપો, હું તમને જોઈ દઉં છું. બસ અઝાદારો, સૈયદ સજ્જાદ ખૈમાથી બહાર નીકળ્યા અને જમણી ડાબી બાજુ જોયું, કાંઈ ન દેખાણું. એક સમય આવ્યો જ્યારે સરને બુલંદ કર્યું, જબાનથી નીકળ્યું, અસલામુ અલયકા યા અબા અબ્દિલ્લા. ફૂપી અમ્માએ પૂછ્યું,
1: રદન બે કદાય વ તસ્લીમ અલ્લાહ રહેમત હુસૈન.